श्रोताजनो ऑकलैंड श्री सत्य साई संस्था तरफ थी आप सबने हमारा जय साई राम। दर रविवारे सवारे 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો। યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો। આ છે પ્લાનેટ FM 104.6।